0: 시작을 이걸로 확률만지.
1: 예, 아주 아주.
0: 어때 봐라. 박소리를 뛰어서 바다 실로 몰라. 세번을 실로 보내 사드만 미어라 했어.
1: 보내시 다빠이 파우노 보아이나다.
0: 아주 뭐 아마로 마두지나 마두성.
1: 예, 아루 코이페노 누나다 바이고.
0: 오, 삼촌이 까탈 벗어, 벗어, 벗어! 자신의 벗어, 아가 벗어!
1: 아하, 아니.
0: 부자부지, 부자부지, 아마 부디, 아마 부디, 아마 부디, 아마 부디,
1: 아마 부디, 아마 부디,
0: 아마 부디, 아마 부디, 아마
1: 부디, 아마 부디,
0: 아마
1: 부디, 아마 부디, 아마 부디,
0: 아마이 캐스라네 사르 파이파니 야가르 디다 부디 야가르 다 타르테 포르네 노 사르
1: 아하
0: 아드 아이알 캐스라네 파이
1: 에사 기다루 가우나 사 기다루 가우나 아운나 타바일라이
0: 아주
1: 기다루 가우나 아운나 타바일라이
0: जीरो अली जान मंदारी अली का तो तीर मारता को क्या पानी जल साल में खाई है सर अली
1: ए ला हुन्छ अहिले को लागि तपाईलाई हामी बिदा गर्छौं नमस्ते
0: नमस्ते
1: अब खाइयो भनिसकेपछि अब खाए अब खाइयो भने सिधा अब के कुरा गर्ने र हैन उहाँलाई हामी बिदा गरिसकेका छौं पालो तपाईको हो फोन गर्नु होला मेसेज पनि गर्नु होला मेसेज खोइ त आएन त साथीहरुको मेसेज आएन क्या फोन पनि गर्नु होला मेसेज पनि गर्नु होला अब एउटा गीत राख्छौं गीतपछि तपाईको माझमा मेसेज र कल लिएर आउने छौं यो गीत तपाईको लागि